0: કે મન અલપતો રહે, આજ્ઞા આવે આજ્ઞા જાય, નાહી બુરા આપ લાકત તતને કે
1: જાને અપને જી કી
0: આપ સાચ તારી સબ સાચ
1: પોટાપન સંગ્રાજ
0: તાકી ગત મે કહી ના જાય
1: દૂસર હોય તા સો જી પાએ
0: ઇસકા કિયા સા પરવાન
1: સા નાન કે હો જાન
0: જો જાને તસદા